થાય છૂટડ હોય. મખણ લયા વિરોલ કે છાય છૂટડ હોય, પીડ લઈ રસ ગન્યો છિલછુ હૈ ન કોઈ, રંગ મજીઠો નિકલે અડ લહે ન સોઈ, વાસ લઈ ફુલવાડિયો ફિર મિલે ન ટોઈ, કાયા હંસ વિછુન્યા ટિસકો ન સથોઈ.